એકરે સંગી કાર્યક્રમ આપ મન કે ગીતમાં આપ મન કે સ્વાગત કરત હું અઉ આપ મનલા સુઘર સુઘર ગીત સુનાય બર ફરમાઈશ પાતી લેકર આય હું મેં ભાવના શર્મા તો ઝોંકો મોર મયા ભરે જય જોહાર સંગી હો કાર્યક્રમ કે પહેલી ગીતલા સુને બર ફરમાઈશે ઇમેલ અઉ પાતી પઠોએ હે હમારે શ્રોતા સંગવારી મન અંબાગઢ ચોકી છત્તીસગઢ લી રિઝવાન ખાન આયશા સબીહા અનસ ઔ રેહાન કર્મા ચોક લોહાડી કવરધાલી અશોક કુમાર સાહુ લીલેશ્વરી સાહુ ખુશાંત ઔ નિશાંત સાહુ ચિરમરી કુરાસિયા કાલરીલી ઇન્દ્રભાનસિંહ અનુભવસિંહ ઋષભસિંહ ઔ રામ સહોદર રસેડાલી મુરલીધર સાહુ લક્ષ્મીદેવી યોગેશ કુમાર સંધ્યા કીર્તિકુમાર ઔ ડિગેશ સાહુ બડિંગખેડા પંજાબલે મિન્ટુ ટોમસ પિંકી લવલી ઔર આરતી અરુણા કોરાસી ભેંસા રાયપુરલી પવન કુમાર સાહુ કાંતિદેવી સાહુ પંકજ સાહુ સુષ્મિતા ઔ દીપિકા સાહુ ગ્રામ રેવા બિરલાલી અજય પાંડે અદિતિ ઔ અનન્યા પાંડે રાયપુરલી પ્રતિક મિશ્ર ઔ શૈલ મિશ્ર બંગલા મટિયા બાલોદલી શિવકુમાર અંગારી અંજની ત્રયંબિકા લીના અંશુમાલા ઔ આશુતોષ અંગારી ધસીવાલે છેદુલાલ યાદવ શ્રીમતી સીતા યાદવ અર્ચના અરુણા અનુરાધા ઔર અલ્પના યાદવ દુર્ગાપારા સંતોષીનગર રાયપુરલી છન્નુલાલ યાદવ અનુરાગ અભિષેક અલ્કા અનામિકા બલદાવ યાદવ કુમારી રાનુ ખુશી પ્રવીણ સાહુ ઔ સી એલ યાદવ ચૂડી લાઇન ભાટાપારાલી અબ્દુલ મજીદ કુરેશી રિહાના બેગમ ઔ મોહમ્મદ સાજીદ તો આવ સબ્બો જનમન સુનના ચાહતો લતા ખાપરડે ઔ અનિતા વાસનિક કેસવરમાં ઈ ગીત તો આવો સુનન